0: વાહ વાહ, નીતુ પણ થોડો પોદીનો રડો ભાઈ, પણ વરસાદ બિના પોદીના કોણ ઉગે? ના ઉગશે?
1: ના,
0: વરસાદ આવશે, પણ હા એ કે થોડો બેનો યાદ દેવા દીધી ઘર માં આપણે પોદીનો ઉગાઈ શકો.
1: આ
0: પોદીનેરી જે કો ખુશબુ હોય ને, ઉસ ભલે તે એકાર કો શાક મેં થોડો લૂણ તેલ ઘી કમ હોય ને, અને જે પોદીનો ભૂખ હતો તો શાક ઉઠાવી દો. ના તો એ બધા બહેનો આપણે પોદીનો ઘર માં આપણી સરકાર કઈ સારી યોજનાઓ ચલાવી છે તમને ધ્યાન ના
1: આવેગી પકડો.
0: હું તો
1: દેખો, હું આજે એક વાત કરવી ચાહું કે જો આપણે લઘુ ઓર મધ્યમ જો કુટીર ઉદ્યોગ બીજા હે સહાયતા પ્રદાન કરે, યા પછી આપણે કહીશું કંઈક અપારે જણ કયો કે હુનર હે અપારે કરે, તો ઉમેર વાસ્તે સરકાર બહુ જ્યાદા આપણને પ્રોત્સાહિત કરી ઓર સાથ મહિનો આપણને ઋણ ની સુવિધા આપી દે. તો જો કારીગર હે, શિલ્પકાર હે, જો છોટા મોટા કામ કરે, ઉદ્યોગ ધંધા ચલાવે, ઉમર વાસ્તે સરકાર એક પીએમ વિશ્વકર્મા યોજના ચલાવી.
0: અચ્છા, વિશ્વકર્મા?
1: હા,
0: એ તો દેખો નથી વાત કરી ને કે જે તેના હુનર હે, જે તેને કોઈ કામ કરવાનો આવે તો આપણી સરકાર જો લોન દેવી યા જો ભી થઈ જાણકારી આપવાની બેનો ન દો. ઓ હું એ સોચે કે ઈર વાસ્તે કે જ્યાદા સે જ્યાદા નહીં તો પછી હાંકો કરી બેરોજગાર બેરોજગાર, તો ઓ બેરોજગારીનો ખતમ કરણ બગા એડી એડી યોજનાઓ ચાલે, તાકી આદમી સુચારુ રૂપ સુ આપો કામ કરે ઓર આપ દિનચર્યા બઢિયા હો જાવે. ઓર એક અગર એક આદમી એ યોજનાઓ સુ જુડે ઓર આપણો કામ બઢિયા કરે ઈમાનદારી સુ ઓર મહેનત સુ, તો દેખો એક પરિવાર પૂરો પડે.
1: જી,
0: તો એ યોજના મેં કી કી ફાયદા એની તું બેન બતાવ. દેખો
1: દેખો જેમ મેં તને કહ્યું કે જો પારંપરિક કારીગર હે ઓર શિલ્પકાર હે, ઉઓનો બિના ગારંટી રો સસ્તો લોન મળે. અમે એ સુ બઢિયા કી હે, ઓર અગર ઉઓનો પ્રશિક્ષણ ચાહી જે તો મુફ્ત કૌશલ પ્રશિક્ષણ ભી દેવી, ઓર સાત મહિનો ટૂલ કિટ વાસ્તે 15,000 રૂપિયા ની આર્થિક સહાયતા ભી દેવી.
0: મતલબ સહાયતા ભી દે રહ્યા હે ઓર ઉઓનો સિખાય ભી રહ્યા હે,
1: સિખાય ભી રહ્યા હે, ઉઓને મુફ્ત પ્રશિક્ષણ દેવી કે ભાઈ થોનો કોઈ પૈસો દે કે ને પ્રશિક્ષણ પ્રાપ્ત કોની કરનો. લેકિન એક ચીજ એ હે જથા કયો કે અગર અપા એ સોચતા રહે કે ના મારે કને સરકારી નોકરી કોની, મેં બેરોજગાર હું બેરોજગાર, એ ચીજ એની એ હટાવણી પડશે. ક્યાંકે દેખો હર કેને સરકારી નોકરી કોની મળે, લેકિન અગર આપણે કને કોઈ હુનર હે તો એ હુનર નો ઓર બઢાવો ઓર ઉનો
0: દેખો ને તું કે અગર આપો કને હુનર હે, હુનર કે શું આવે કે આપણે ઘર શું આવે, આપણી પરંપરાઓ શું આવે. અગર ઘર મેં અમે જો આપણે સુથાર ન લેલું,
1: જી
0: સુથારો જો કામ કરે તો ઓ ઉઈરો અગર જો બચ્ચો હે પઢાઈ કરલી, પર ઓ બચ્ચો જો ચતરાઈ શું ઓર હોશિયારી શું ઓ સુથારો કામ કરશે ને, ઓરો બીજો આદમી કોની કરશે? કોની કરશે? જો નાઈરો કામ હે તો જો આપ દાદા પરદાદા બાપ સબ ઓ કામ કરે, ઉઈર બાદ નો મારો બચ્ચો જો ઓ કામ કરે તો ઉઈમે સુંદરતા ભી આવે ઓર ઓ એકદમ નિપુણતા શું કામ કરશે. તો સબસું પહેલી વાત તો એ હે કે આપણે કામ શું જોડું. અગર આજ રે યુગ મેં દેખો પઢાઈ રી બાત હે તો પઢાઈ મેં તો અવલ નંબર મેં આવે, પછી મહેનતો કરે ઓર ઇતના સારા કોમ્પિટિશન ના પરીક્ષાઓ દે, પછી દેખો જો ભાગ્ય બી અમારી લગે કોઈ વાત કોઈ. વ્યાપાર ભી એક બઢિયા ચીજ હે, અગર એમાં આદમી સફળ હો જાવે ને તો ઓ પેઢી વ્યાપારી જો પેઢી હોય, દુકાન ની જો પેઢી હોય, ઓ પેઢી લાડલી પેઢીઓ નો ભી તૈયાર મળે, પછી મને મહેનત કોણ કરે?
1: મહેનત
0: કોણ? અગર એક ઇન્સાન મહેનત કરકે આપી પેઢી જમાવે તો લારે ઉરા દીકરા પોતરા ઓનો સોચનો કોણ પડે કે મહનો કી કરનો?
1: જી,
0: હાલંકિ હોશિયાર હોય બીજે ચીજ મેં જાવે તો અચ્છી બાત હે, પર એક વાર શું ફટ દેણા આપણા કોમ સર
1: સંભાળ શકે,
0: કેમ કે ઉમર જો માયત કોમ કર રહ્યા હે ઉમર સમજ મેં તો આવડી જોઈ, સિર્ફ ઓર સિર્ફ જિમ્મેવારી જ લેવાની. તો એ યોજના રો જો લોન વાળી વાત બતાવી ને, હા કેટલી તક લોન મળે? મતલબ
1: એમ દેખો એ મેનો મુખ્ય લાભ ઓર સહાયતા એ હે કે ટૂલ કિટ પ્રોત્સાહન, જો કે અગર આપણને કોઈ ભી ઓજાર વગર ચાહીએ તો ઉએર વાસ્તે 15,000 રૂપિયા નું ઈ વાઉચર દેવું.
0: ઠીક છે,
1: ઠીક છે. ઓર જો મેં થાને કહ્યું કે કૌશલ પ્રશિક્ષણ, જેમ મેં કે ભાઈ આપણને એ ચીજ શીખણી હે તો ઉએર બારે મેં આપણને મુક્ત પ્રશિક્ષણ મળી જાવી, જેમ મેં આપણ અગર માન લો પર થોડા વર્ષ શીખવાડો ઓર જ્યાદા આપણને શીખણો હે તો ઓ હે. ઓર એ મહિના દેખો એ ટ્રેનિંગ દોરાન આપણને દૈનિક ભથ્થો ભી મળે, हमें ए ए कितो बढ़िया है,
0: देखो
1: ये
0: कितनी अच्छी
1: 500
0: बात
1: रुपया
0: है।
1: अपन रोजाना दे
0: थाना फ्री में सिखा भी रहा है,
1: हम
0: और अनि सामो थाना मतलब थोड़ी मजदूरी भी थाना दे रहा है, कि घर वास्ते भी कुछ ले जाओ और कुछ सीख भी रहा हो,
1: ठीक
0: कितनी
1: भी
0: अच्छी
1: है।
0: बात है।
1: और उरे बाद में न जो ये लाभार्थी होते नहीं वो न पीएम विश्वकर्मा प्रमाण पत्र देते,
0: अच्छा
1: और एक आईडी कार्ड भी देते, जिसे तो अपन जॉन पड़े मतलब वो बाकायदा एक आईडी कार्ड देते, जिसे मैंने वो कौशल प्रशिक्षण लियो
0: लिखोड़ो
1: है
0: होते गए आदमी
1: हाँ,
0: सिखोड़ो
1: और ये आप लोग काम धंधो चला सके। हमें देखो बीजो है कि ये मैंने सस्तो लोन मिले, हमें वो मेरी राशि कम के सको कि 3 लाख रुपया है।
0: बहुत बड़ी राशि है।
1: पहले चरण में ना 1 लाख रुपया दे, और
0: शुरुआत
1: दूसरे
0: कर लो।
1: हाँ शुरुआत कर ले, मतलब जैसे कि हमें वो धंधो जमाए रही हुए तो 18 महीने तक वो मतलब जो लाख रुपया
0: जीवन
1: लिया
0: हाँ
1: है वो ना
0: उनमें
1: पाछ
0: चल जावे।
1: चुका है देवे, और पछे देवी दूसरी चरण में ना देवी 2 लाख रुपया, ठीक है नहीं तो ओ की है 30 महीने तक अपो धीरे धीरे कर वो
0: मतलब
1: लोन
0: वे पूंजी ना आपे काम में ले लो,
1: हाँ
0: और वे पूंजी से पूंजी कमाए के पाछा आपे
1: पाछी
0: उतार
1: अपो
0: सकन,
1: उतार सके
0: उतार
1: वापस
0: सकन।
1: लोन। तो हमें ये सब बढ़िया अपो ना की चाहिए हुए कौन, ये तो बढ़िया अपो ना लाभ मिल रहे हुए है, ये 3 लाख रुपये तक रोज को अपन लोन
0: लोन
1: मिल
0: मिल
1: रहे
0: रहे
1: हो
0: ये
1: है।
0: मैं मतलब पीछे घना ही लोनों में गया भी कि थोड़ा पैसा माफ दीजिए, ये मैं माफ वाला को नहीं है
1: ये मैंने थोड़ा बहुत भी
0: कुछ।
1: माफ हो ही जावे सरकार द्वारा
0: हाँ
1: दे, लेकिन ये मैं
0: हाँ
1: देखो नहीं ब्याज भी
0: राशि बिल्कुल बहुत
1: जो
0: कम
1: बहुत
0: है।
1: कम
0: हाँ
1: होया जाए
0: तो वो ही माफ वाली बात
1: हाँ।
0: ही जो।
1: और हमें ये मैंने है कि कौन आवेदन कर सके, तो
0: अच्छा
1: ये वास्ते आयु भी है 18 वर्ष से ज्यादा
0: अच्छा
1: होनी चाहिए,
0: ठीक है।
1: कम
0: हाँ
1: नहीं हुए भी जो है कि परिवार में ना नहीं पति पत्नी हुए और मेरा अविवाहित बच्चा है,
0: कबर
1: पन्नी
0: हुए।
1: जोड़ा नहीं हुए,
0: अच्छा
1: ठीक है ना, तो वो ना उरे एक सदस्य ना ये योजना रो लाभ मिल
0: लाभ
1: सके।
0: मिले पर ये होने के घर में हमें जो 5 सदस्य से 5 करोड़ लाभ से लेना चाहो तो वो
1: और
0: कुछ नहीं
1: चीज
0: मिले।
1: को नहीं,
0: सही
1: और
0: बात
1: भी जो है कि परिवार में के ना सरकारी नौकरी नहीं मिल रही है,
0: है, अभी बात
1: रह
0: है,
1: बात
0: अभी
1: है।
0: बात है।
1: तो ये सब चीजों है जिसको अपन पीएम विश्वकर्मा योजना के तहत अपन ये अगर
0: आवेदन
1: पात्रता
0: करके,
1: रखन
0: हाँ
1: तो
0: आवेदन
1: अपन आवेदन
0: करके
1: कर
0: देखिए।
1: सको।
0: एक बात बना थोड़ी बात में सो और बात दिमाग में आई है नितिन के थाना पे नहीं के प्रशिक्षण जिसको सिखा भी कॉम, अगर थोड़ा बहुत मान लो कॉम भी अपन आ रही है और वो ना आप और अच्छो बढ़िया शिक्षण बगा आप प्रशिक्षण ले जाए और तो वो अपन कार्ड भी मिले
1: जी ठीक
0: और वो बाकायदा लिखे हो गया सीखना सीखिए
1: ही है
0: तो वो सीख के हमें जो घर में ना आप 4 भतियाँ 4 भाई है 2 भाई है तो मतलब हमें एक ही जगह बैठ के काम करो जिसे से तो ज्यादा अच्छे है कि थोड़ा बिखर के काम करो तो बिखर के काम करने में की वही के रस्तो अलग मिले। हमें जो मोटा शहर है कोई या गांव में कोई मोटो कारखानो लगोड़े
1: हाँ
0: तो वे कारखाने में आपे काम जाके कर सको
1: जी
0: तो वे में की हो सके हमें जो है लोन ले लियो और ये सब तो एक भाई कर लियो दूसरे भाई कर लियो तो तीजोड़ो भाई अगर जो है ना एकदम निपुण हो गयो काम में तो वो मोटो कारखानों में जाके आप रोजगार चलाए
1: जी बिल्कुल
0: तो वो आप रही जो हुनर है वो बतावे और वो काम करे तो दिन ब दिन जितो अच्छो काम हुए उतो दिन ब दिन पैसा बढ़ जाए तो ये सब अपन और फायदे है कि
1: जी
0: प्रशिक्षण अपने सरकार लो और बाकायदा वो कार्ड भी लो तो वे सो काम भी शुरू कर सकें और अगर आप मोटी जगह जाए काम करना चाहूँ तो वो भी काम
1: संभव है सके
0: संभव हो
1: जी
0: सके।
1: जी
0: तो ये जो विश्वकर्मा था बताइए योजना ये और लाभ अपर किसान भाइयों और सबनों जरूर लेना चाहिए, महिलाओं के दिमाग में कोई बात उठ जाए ना तो उसका फायदा मनुष्य ने जरूर मिले।
1: जी। और देखो नहीं ए अगर कार्य कोई महिला ना भी आए रहे नहीं
0: हाँ
1: तो सबसे बढ़िया बात है, हूँ तो यह कौन, क्योंकि
0: हाँ
1: जो था कहो कोई सुथार रो काम करना आगे कहना
0: हाँ
1: है, अगर वो घर में ना लुगाई धीरे धीरे सीख जावे
0: सीख
1: रही का
0: जाओ।
1: भी
0: हाँ
1: जो है कि आजकल देखो ब्यूटी पार्लर रो कोर्स हुए है,
0: हाँ
1: कसीदा कारी रो
0: कसीदा
1: मतलब
0: कारी रोगी
1: हर तरीके रो जो महिलाओं ना कार्य करना आवे नहीं, तो
0: हाँ
1: महिला आप रो रोजगार स्वयं ढूंढ सके,
0: ढूंढ सके।
1: कोई जरूरी को नहीं कि सरकारी नौकरी में जाओ, थोड़ो सी हुनर चाहिए और थोड़ो सी मेहनत, तो वे सुखी है कि महिला ने भी लाभ मिलते और साथ में अगर महिला ने लाभ मिलते तो आपके परिवार
0: वो
1: ना
0: परिवार ना तो देखो जोड़े महिला तो परिवार ने वास्ते गया और एक महिला अगर होशियार हो सके कोई काम नितिन चला दे तो वो 10 जनियों ने जोड़ भी सके।
1: जी जी
0: वो
1: बिल्कुल
0: में एक प्रकृति की तरफ से देन है ठाकुर जी की देन है कि एक महिला ना अगर कोई बढ़िया रोजगार मिल जावे या अच्छो कोई हुनर हाथ में आ जावे ना तो वो 10 जनियों ने जोड़ के आप काम आगे बढ़ा सके और आपने परिवार ना बढ़िया तरीके से चला सके
1: चला
0: और
1: सके
0: काम करता करता थका वजह ना हूँ तो हमेशा कौन जो इलाज में तो तो आना थोड़े हाथ में सुनाओ देखो पूछो सब्जेक्ट
1: जी।

0: આપણે સૌની રાજસ્થાની લોકગીત ઓર અમે વાત કરે ભાઈ મોટો અનાજ મતલબ કે મિલેટ્સ મતલબ છોટે દાનો ઓર અનાજ સમૂહ હોય જે કે અમે ભરપૂર માત્રામાં ફાઈબર ઓર પ્રોટીન ઓર વિટામિન ભરપૂર માત્રામાં હોય ઉન આપો હોય મોટો અનાજ તો દેખો જો મોટો અનાજ હે ઉએ મોટે અનાજ રે મેં સબસે બડી વાત એ છે કે એમાં રાસાયણિક પ્રયોગ બહુ કમ હોય ઓર અનાજ સ્વાસ્થ્ય વાસ્તે બહુ હી ફાયદેમંદ હોય ઓર આપણે એ ભી દેખો કે ભાઈ રાણા પહેલે કૃષિ મહિલા કૃષિ સમૂહ વાત ભી કરી તો જો ભી આપણે કૃષિ કાર્યાલય હે ઉમે મહિલા કિસાન સમૂહની મિટિંગ ભી હોય ઉર સમૂહમાં બુલાવી ભી જાવી ઓર ઉ સમૂહમાં મહિલાઓનો મતલબ આપણી કિસાનો અલાવા જો ખેતીબાડી કરે ઓલા આપણી આય કોકર દુગણી કરે એ વાસ્તે જો મિલેટ્સ અનાજ હોય જે મોટો અનાજ કહે ઉરે બારે મેં બતાવ્યો જાવી ઓર ઉએ અનાજ શું આપો મતલબ જે બાજરો હોય તો બાજરે શું આપો કી ઓર ઉત્પાદન પેદા કરી શકો મતલબ ઉનો કી મોટા અનાજ શું આપો જ્યાં બિસ્કિટ ભી બના શકો ઓર ભી કઈ તરીકે આપો ચીજો બના શકો ઓર જો કેર સામગ્રી માર લો તો કેર સામગ્રી મોટા અનાજમાં તો કોની આવે લેકિન ઉભી આપો કઈ પ્રકાર અચાર બના શકો તો કે મતલબ એ છે કે ભાઈ જો મોટો અનાજ હોય કરશો તો ઉરમાં એ છે કે ભાઈ જો બાજરો હોય તો બાજરે આપો ઓર કઈ પ્રકાર પ્રોડક્ટ બના શકો જે કે શું જો ભી કિસાન ભાઈએ ઓ આપણો કોકર બધો જ્યાદા ઉત્પાદન કરી શકે ઉર સાથ સાથ જો ભી મોટો અનાજ હે ઓ એક એમાં કઈ પ્રકાર કિસ્મો ભી હોય જેમ જવાર હે બાજરો હે રાગી હે ઓર ભી કઈ પ્રકાર એમાં ફાયદા મળે ઓર દૂસરો એ મોટા અનાજનો આપણો ઉપયોગ કરણ શું આપણો સ્વાસ્થ્ય લાભ ભી મળતો રહે જ્યાં આપણે દેખો કે ડાયાબિટીઝ વાસ્તે જો મોટો અનાજ હે ઓ બહુ હી બઢિયા હે એ આપણે બ્લડ શુગરનો ભી નિયંત્રણ રખે ઓર પાચન હે ઉચ્ચ ફાઈબર શું સામગ્રીમાં આપણો જો પાચન ક્ષમતા હે ઉનો ભી નિયંત્રિત રખે ઓર આપણે વજનનો ભી એ બરોબર નિયંત્રિત રખે એ વાસ્તે મોટો અનાજ હે જો કિસાનો લઈ બહેતરીન ઓર ટેકો વિકલ્પ હે ક્યોકિ એમાં ઉગાડવામાં ધાન ગેહું કે મુકાબલે બહુ કમ પાણીમાં આવશ્યકતા હોય ઓર એ કમ પાણીમાં એ આપણે બઢિયા પેદા હો જાવી ઓર એ શું એ છે કે ભાઈ મોટા અનાજ શું કે ભાઈ આપણને એ બિઠાય કે જો પહેલે ટાઈમ હતો તો ટાઈમ આપણને જો ગ્રામીણ લોકો હતા યા કોઈ ભી આપો શહેરી લોકો હતા તો એ આપણો મોટા અનાજ જ્યાદા પ્રયોગ કરતા કારણ કે ઉ ટાઈમ આપો બાજરી રોટિયા એ મતલબ બનાવી ખાતા એ ગેહુંનું પ્રચલન કમ હતું જ્યાદાથી જ્યાદા આપો બાજરો ઉપયોગ જ્યાદા કરતા તો એ જ હતો કે ભાઈ આજ ભી ગામમાં લોકો જો બાજરો જ્યાદા ઉપયોગ કરે ઓર એ શું એ છે કે ભાઈ એ શું મારું વજન નિયંત્રિત રહે ઓર જો મધુમેહ જો શુગર કે શું નિયંત્રિત રહે ઓર મારી પાચન શક્તિ ભી નિયંત્રિત રહે
1: લાભદાયક હે ઓર મોટે અનાજ નો જો સુપર ફૂડ ભી માન્યો જાવે કે આપ જો બતાયો કે મેં કેલ્શિયમ ભી આયરન પ્રોટીન વિટામિન સબ ભરપૂર માત્રા માં હોય તો એનો સુપર ફૂડ ભી કયા કરી
0: બિલકુલ સહી વાત હે જો મોટો અનાજ હે જો આપણે દેખ સકો ને કે પૂરી તરહ શું જૈવિક શું ઉત્પાદિત ફસલ હોવી ઓર એમાં રાસાયણિક ઉપયોગ કોની હોય ઓર હણા પે ચીજ દેખ રહ્યા હું કે ભાઈ આપણે જો ભી આપણે ફસલ પેદા કરી રહ્યા હું તો મેં આપણે જ્યાદા જ્યાદા રાસાયણિક ઉપયોગ કરી રહ્યા હું તો આપણને કોશિશ એ ભી કરવી ચીજ કે ભાઈ આપણે જો તો હોઈ શકે જો પરંપરાગત ખેતી આપણે હતી હતી મોટા અનાજની તો એ તરીકે સે આપણને ચાલવા ચીજે ઓર જેતો હોઈ શકે આપણે ખેતરોમાં આપણને જૈવિક ઉપયોગ કરવા ચીજે ખેતરી ખાદ ખેતી તૈયાર હો જાવી ઓર ન તો ઘણી લાગત આવે ઓર ન એમાં આપણે જમીન ભી